મૂઠા ચેત સનાહી જન્મ ગવાયો આલસિયા ભિખમ કાર પાંથે ચલણા પ્રાણી રબ શિષ ના પરવે સંગ માયા મોતાબ વિસર ગયા જાત જિયલ સંસારંગ આજ મેરે મન પ્રગટ પ્યા હૈ પેખિયલ તરમ રાહો તૈ કર દલ કરન મહાબલી તિન અગલડે મેં કહ રહેના જાય જો કો મુજે કો મુહ ઉપદેશ કરતે તા બન ત્રિંદ રતડા નારાયણા ઐ જી તું આપે સબ કિશ જાણદા બદત તલોચન રામૈયા શ્રી રાગ ભગત કવિ જીઓ કા અચરજ એક સુનો રે પંડિયા આપ કુશ કહેણ ના.

જાકી દ્રષ્ટ નાદ લીબ લાગે રહો, પાઠી કંગણ સંગિયા ઓર ચુંગિયા, કનક કલશ એક પાયા, તિસ મે તાર ચોએ અત નિર્મલ, રસ મે રસ ન ચુઆયા, એક જો બાત